0: ਛੋਟੀ ਬਾਤਾਂ ਨੂੰ ਧਿਆਨ ਰੱਖੋ ਹੈ, ਸਾਵਧਾਨੀ ਜ਼ਰੂਰੀ ਰੱਖਵੀ ਬਈ ਆਪਣੇ ਮੂੰਹ ਉੱਪਰ ਕੋਈ ਕੱਪੜੋ ਬਾਂਧਵੋ ਹੈ, ਰੁਮਾਲ ਹੈ, ਜਾਂ ਆਖਾਂ ਨੇ ਸੁਰੱਖਿਆ ਕਰਵੀ ਹੈ, ਆਪਣੇ ਪੈਰਾਂ ਨੇ ਵੀ ਸੁਰੱਖਿਆ ਕਰਵੀ ਹੈ, ਕੋਈ ਮੋਟੀ ਸਾਈਜ਼ ਨਾ ਬੂਟ ਰੱਖਵਾਏ, ਕਿਉਂਕਿ ਆਪਣੇ ਪੈਰਾਂ ਮੇਂ ਕਈ ਜੀਵ ਜਨੌਰ ਹੈ। ਤੋ ਇਨ ਸੁਰੱਖਿਆ ਥਕੀ ਆਪਣਾ ਨੇ ਉਪਯੋਗ ਕਰਵਾ ਬਈ, ਕਿਉਂਕਿ ਦਵਾਈ ਛਿੜਕਾਅ ਕਰਤੀ ਵਕਤ ਅਸੁਰੱਖਿਆ ਨਹੀਂ ਰੱਖੀ તો આપણે કઈ હાનિ થઈ શકે, ભાઈ દવાઈ હૈ જેરીલી હૈ, એટલે આને છોટી મોટી વાતનું આપણે ધ્યાન રાખવું જરૂરી હૈ। ને કિસાન ભાઈઓ, દવાઈ જારીની જે શીશી હૈ તો એનો ભી આપણે સહી જગ્યા ઉપર, ભાઈ આપણે ખેતરમાં કઈ ખડ્ડો ખુતરીને એને દાટી દંગા યા જલાઈ દેવા થકી ફાયદો હૈ, क्योंकि किसान मैं भाई पासा हूं है, नदी नाला मैं या तड़ावा ना कि देता हूं, इन्हों नुकसान है भाई, क्योंकि पानी जहरीलू बनी जाए, कोई मानवी है, कोई जानवर है, कोई उपयोग कर ले दो तो पशु इन थकी कोई नुकसान थी सके। खास करीने अपन बाजार थकी दवाई खरीदी लावो, इना समय भी अपने छोटी मोटी बातें ध्यान रखू है, बिल लेव जरूरी है, ने अपने घर में गिरे लावो तो छोटे बच्चे थकी दूर रखवे भैया दवाई, કેમકે છોટું બચ્ચું ના સમજમાં કઈ તો પાછું એનું આપણું નુકસાન થઈ શકે, એટલે આની છોટી મોટી વાતોનું ધ્યાન રાખવું હોય। કિસાનભાઈ વાતે ચાલી રહી પણ આપણે એક વખત આજે વાત હૈ શંભુભાઈની, તો એ વાત હોણ ને પછી આગળ વાત કરો।
1: રામ રામ રામ રામ। આપનું નામ શંભુલાલ ડામોર। क्या करना सब टमाटिया पालना। हाँ अभी जी सब मेरे को तो मर्जी ना पास माता जी जी।
2: अच्छा बहुत अच्छी बात है।
1: रामलाल जी आज अमन तमन मारे बहुत खुशी थी रही पदा जी, तो अमन बड़ी खुशी है सब।
2: तो अमन थोड़ा होशियार आई, थोड़ा बे शब्द हमें बात कर दिए हम करें सब। हाँ
1: तो ताजी बात है सब, तो हमें बीजू तो ठीक है सब, पुनः खेती बाड़ी बदला हुआ हमें बीजू तो का पढ़िया गिड़िया दें सब।
2: पढ़ाई नहीं करी
1: ना મહેનત કરી લગેલા ખેતી માં તો સાહેબ લાગા ને હવે અમે ખેતીવાડી કરું સાહેબ
2: ખેતીવાડી માં લાગી જાય
1: લાગી ગયા સાહેબ
2: મહેનત તો કરી હોગા પઢાઈ માં ભી
1: અરે સાહેબ મહેનત તો જબરી કરી પણ સાહેબ પેલો પૈસો દુકડી ની કમી આવી ગઈ
2: સહી વાત સહી હૈ
1: એટલે તો સાહેબ ખેતી નહીં કરો દમણે નહીં
2: દાદા ભાઈ આપ તો બહુ સંઘર્ષશીલ આદમી હો
1: પછી વિષય કહ્યો કે અત્યારે પૈસો ને મેં દુકડો ને મળે એટલે આપણે તો ખેતી વાળું ખરું
2: બિલકુલ ભાઈ ખેતી તો અમારા વિષય આપણે મેન કામ છે
1: મેન કામ છે બીજો કઈ રસ્તો નહીં મળ્યો સૂર્ય આપણે મહેનત ને કરીએ સૂર્ય નું ખવાડે
2: એને
1: મહેનત કરીએ ખેતીવાડી નું કરો મકી ને હજી ચોમાસાની ફસલ
2: થાય
1: અમે ઉનાળો તમામ વરસાદ ની તૈયારી કરીને એને પહેલા અમે હા નો અમારો પુરાના ખુવા એક એક હે એનામાં સાધન લગાવી ને હા ની તૈયારી રોજ કરી દીધી અમાર ચોમાસા માટે એક તો હા થાય મકઈ છે સોયાબીન ઉડદ ને ખુવાર ને
2: ખાસ જે સમતલ જમીન જે તળાઈ વગેરે એને હાલ ફા કરો
1: એને અંદર હાલ કરી દે સાહેબ એ અમારે મેં મિસી હે થોડી ફીર પણ વિધિ માં આવી જાય સાહેબ હવે તૈયારી થઈ ગઈ એટલે હવે રોપ તો તૈયાર કરવો પડે તો એક મટકામાં રોપ કરતા
2: રોપ પૌધો તૈયાર કરવો પડે
1: હા પૌધો તૈયાર કરીને કયો બદલે એક ખેતર માં પૂરો ખેતર ઉપાડ્યો મૂળ દોઢ મૂળ નો રોપ કરી દઈએ
2: અચ્છા અચ્છા
1: હવે એ તૈયારી હતી
2: એને પાણી જરૂરી છે
1: એને પાણી જરૂરી છે સાહેબ તો પાણી અમે મોટર લગાવીને પાણી ને એને ડબ્બા ને પછી ટોપલા પલાવી ને બીજા દાડે સાહેબ એનો
2: છિડકાવ કરવો પડે
1: છિડકાવ કરવો પડે એને કુરું કુરું બહારી નાખતો પછી પાણી કાઢીને સાહેબ એને બે ત્રણ રૂપિયા કરવી પડે કેમ કે લગે મજબૂત કરવા બદલે તો કરવું પડે ગુડો થકી બે થકી પછી હવા થકી ગયા ટ્રેક્ટર થકી કરો આપણે ગુડા હે આપણે તે હવે ટ્રેક્ટર લાવીએ તો એટલા દુખ્યા કહા લાવો
2: ટ્રેક્ટર માં બે મહેંગું પડે
1: મહેંગું પડે દાદા આપણે બાંધીએ આપણે તેને ગુડા એના ગુડો થકી અને જુતાઈ કરી ને રેડ પણ પાણી કાઢી

0: મારે ઘોડી ને પછી હા એથી એક મણ દોઢ મણ નો રૂપિયો બીજી તક ખેતું ભાઈ છે.
1: આ મહિના દોઢ મહિના થઈ જાય કે કેટલો
0: સમય? સામો મહિનાભર માં થઈ જાય.
1: મહિનાભર
0: એને અમે એમ કર્યો કે આમ તે દોઢ મહિના માં તો પાછો પાકો થઈ જાય.
1: અચ્છા અચ્છા,
0: એટલે સાહેબ
1: મહિનાભર માં થઈ જાય.
0: મહિનાભર માં થઈ જાય કેવાનો મતલબ ઉપર વાળા બરસી આવી જઈએ.
1: માનસૂન માનસૂન
0: માનસૂન થઈ જઈએ. માનસૂન ના ભાવ માં તો સાહેબ અમે રોપણી કરા.
1: અચ્છા, પાણી થવું જોઈએ.
0: પાણી થવું જોઈએ. પાણી વગર તો રૂપાય નહીં.
1: પોદું પોદું રૂપવું પડે.
0: પોદું રૂપવું પડે.
1: અચ્છા,
0: કેમ કે પોદું રૂપે રોપણ થઈ જાય. ડાળીએ કરીને પછી અમે રૂપી જઈએ. અમે એને બાદ રૂપાઈ જાય. બાદ પંદર વીસ બાદ પછી રૂપિયા વળી ખાતર નાખી. ખાતર આવી યુરિયા
1: યુરિયા હાલો થોડું બધું.
0: હા, થોડું બતાવજે સાહેબ. કેમ કે આવ્યું અને ગમે બધું કર્યું હતું. યુરિયા વળી બધું નહીં પણ ફૂટવા બને એટલે સહારો ઉગે. અને બીજું તો અમે દેશી ખાતર
1: દેશી પેલા જુતાઈ
0: કરવાનું પેદા
1: નાખી દો.
0: ઉના આમ નાખી દઈએ. પેલા એક મહિનો આદો પંદર મહિના ને પછી અમે ખાતર નાખીને પછી રોપ ને એવું તૈયારી કરીએ. તો પછી એને યુરિયા નાખીએ તો મહિનાભર માં તૈયાર થઈ જાય. પછી રોપાઈ જાય ને હોય.
1: અચ્છા, તો આ તો ફૂટામ હાલ તો ઓછી થાય ને?
0: હા, ના ફૂટામ માં તો સાબ પડે. સહારો જોઈએ પસંદ ના કરો.
1: સહી સહી.
0: પછી તો હું કે પછી તો પેલી દેશી મજૂર લાગી જાય.
1: આનંદ ખરપત જે ખોડ આપડે કાઢવું પડે.
0: હા, ના કાઢવું પડે. મેં ખોડ થઈ જાય. ના બધું તો નહીં. હવે રૂપિયા તો ઓછું પડે. પેલી મકી ની ગેડા તો પછી ખોડ ફરી જાય.
1: અચ્છા,
0: હા. ને મકી ગેડા જીતું પછી ગેડ બન દોઢ મહિનો થઈ જાય. હાલ હૈ પોતા માંબા લાગ્યા તો પછી થોડું થોડું શાક ફેલા દીકરી ઉરિયા એને પછી પછી હાર થઈ મજબૂત પડે. પેલી માંડો ગરમ થઈ આવે.
1: આ હાર કેટલો ગરમ પાકી જાય?
0: ને તીન મહિના ત્રણ મહિના જાય સાહેબ. તીન મહિના ફિક્સ નહીં.
1: પેલા જે આપ તો બહુત અચ્છી વાત કરી. ભાઈ ને આપણું વાત પાછું આ વાગડ ક્ષેત્ર પૂરું સાંભળી. હાર નું તો અચ્છું પાછું ચાવલ બી બને.
0: અરે ચાવલ તો બહુ બઢિયા સાહેબ. ચાવલ તો એવા બને કે તમે પૂછો નથી. નહીં એવું રોપી ની ભાવ નહીં તે પેદાવાર અચ્છી મળે. પેદાવાર બઢિયા મળે સાહેબ. એવું પછી દોઢ મન પાકી જાય. પછી તીન મહિના બાદ કપાઈ જાય.
1: આ એને મહિને ઘવાઈ કરવી પડે. પછી
0: ઘવાઈ કરવી પડે. ટ્રેક્ટર થકી પછી યા ગુદે થકી કરી જાય. હવે ટ્રેક્ટર ને મળી આપડે તને ગુદા ને ગુદા દામણ ઉડી ને પછી દામણ ઉડી ને કરી જાવ એટલે ટ્રેક્ટર થઈ ગઈ સાહેબ. એટલે આવું તે વાત નહીં બધા ગુદે ની. પણ આપડે તો નહીં કેપેસિટી ના છે કે આ ટ્રેક્ટર થકી ગઈ નહીં. પણ આપડે ટ્રેક્ટર થકી તો ગાઈએ તો એ કેપેસિટી છે. પણ ઠેસર થકી નહીં થાય સાહેબ. એ મળીએ નહીં રહે. આમ તો એ બળિયા છે સાહેબ. પણ પેલું શું હોય કે ટ્રેક્ટર બી મળી જાય ને પાછો ખોડ એખા કરીને હાળ સારા અલગ થઈ જાય ને હાળે અલગ પડી જાય. હવે એ પછી કરીને પછી
1: એને સફાઈ કરવી પડે.
0: સફાઈ
1: જે મેં ભૂસું વગેરે અલગ કરું
0: કરી અલગ કરું
1: સારો બી અલગ કરો.
0: સારો
1: ભૈયા ફસલ હે ભાઈ લાલ જે આપ અચ્છી વાત હે ભાઈ ને અને સારો હોય તો આપડે પશુ ને કામ માં લાગે.
0: પશુ ને કામ માં લાગે.
1: અનાજે આપણું માનવી ને કામ
0: આપણું માનવી ચાવલ ખાવા કામ લાગે.
1: બઢિયા ફસલ લાગે. આના મચ્છી ઇન્કમ બી હે.
0: ઇન્કમ બી હે. પછી આપડે પછી પેદાવાર મળે તે થોડુંક આપડે બીજું ત્રીજું હવે તેલ મસાલો જોઈએ બીજું ત્રીજ માટે બેઠા ઈસીને થોડું બધું ઈસીને પણ એનું રોટેશન સલગવું પડે.
1: બિલકુલ બિલકુલ. ખાસ કરીને આપણે જે ખોડ પાછું આ જે ખરપતવાર હરતે પાછા નિયંત્રણ કરવું પડે. પાછું
0: નિયંત્રણ ખરપતવાર એ કરવું પડે સાહેબ.
1: તમારે મક્કી વગેરે બી કરવાનું કામ આમાં હાળી નાખો કે હરતે કરો?
0: મક્કી તો સાહેબ અમે એમ કરો કે પૂરા ખેતર ની જુતાઈ કરી હવે પછી કેમ કે વાગવી પડે એટલે એને પેલા એક એક ફીટ નું દોઢ
1: પાળો મહિનો પડે.
0: પાળો મહિનો પડે. પાળો મહિનો પડે કેમ કે પાળો ને મહિનો ધરાય નહી એટલે તો મેં આવ્યો તો પેદાવાર મળે નહી.
1: અચ્છા,
0: એટલે એમને રેડ બના આખી બહારી ને પછી કેવાનો મતલબ ભાઈ મકઈ પંદર વીસ બાજુ થઈ જાય ને પછી આવી પડે એને રેડ જુતાઈ કરી ને એના પછી ખોડ બીજી રૂકી જઈને થાય.
1: ઘણા ગુણ ને
0: અડવાના તો સાહેબ ઘણા ગુણ સાહેબ. પેદાવાર બી અચ્છી થાય ને નહીં આવી તો પછી પેદાવાર નહીં મળે.
1: દવાઈ ફેર આમ ભાઈ દવાઈ થકી બી પાછા પેલું કરે.
0: હા, દવાઈ થકી બી કરે સાહેબ. પણ આવી અમે તો હું આવી દવાઈ નાખવાની.
2: પ્રત્યેક મંગળવાર ગુરુવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિયે કિસાન વાણી. प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार। प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी। प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार। प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी। प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार।
3: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का FM माही चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हो आकाशवाणी बांसवाड़ा का अपना FM माही चैनल। आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस दिए, NEWSONAIR न्यूज ऑन AIR। आप जैसे ही टाइप करेंगे, यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माही चैनल। याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR। हमें रहेगा आपके फीडबैक का इंतजार। नमस्कार।
1: वाह भाई, किसान भाइयों, देखो आ शंभू भाई ने बात होनी ने अपने बातें साली रीति खेती बाड़ी नहीं। देखो किसान भाई, बारिश नो मौसम साली रो थको है, बारिश भी अच्छी पड़ी रही थी कि ने जी अपने खेती ने हाथे आते अपना पशुपालन नो काम करी रहा था, गाय भैंस है बकरी है, तो इन्हें भी अपने समय समय ऊपर अपने देखभाल करनी जरूरी है। देखो किसान भाई, बारिश ने मौसम में जो पशु ने अपने कई अपरजीवी जैसे जुवे हैं गेंगूड़ हैं, तो ये भाई कई प्रकार ना जीवाणु अपन पे इन हुए का बारिश ने मौसम में पशु ने नमी ने कीचड़ ने कारण थकी आ पशु ने कई संक्रमण बीमारी जे थनेला रोग है ने जुई ने कई आपास जीवाणु पैदा थे, तो पशु ने जी अपने सुरक्षित रखवा हारू पशु घर है अपना जी पशु बांधवा जी कोड है वाड़ो है, तो इन्हें साफ सुथरो रखव है ने खास करीने जी इन्हें पशु ने अपने जी पर्स है इने साई पर मेथिन घोल थकिया ना लाभो है ने साफ पानी पावो है। मानसून ने पहले जी FMD व SSBQ नो टीको भी अपने लगाड़वो है, पशु घर ने थोड़ो ऊंचाई ऊपर रखवो है ताकि जी पशु है अच्छो कोरा मजबूत रही सके ने आनम हुआ जल जी नमी बनी थकी रहेगा, तो इन्हें थकी पशु कई प्रकार की बीमारी पैदा थे जी पशु ने शरीर ऊपर भी कई प्रकार न जुवे लिखे, तो इन्हें अपने पशु ने हमेशा नहलाबु है ने मच्छर थकी भी बसा बुआ मक्की थकी अपने निमनी पत्ती है इन्हें थकी धुआ कर भी अपन बसा भी सका हूं। पशु ने साफ पानी पाव किसान भाई, आना समय पानी नो देखव है ना अपने जी बारिश ने मौसम में सूको सारो नमक ने मलावी ने अपने हलवो है, हरो सारो वधारे नहीं हलवो है क्योंकि हरा सारा थकी किसान भाईओ आपरो सड़ी जाए आ वागोल में नहीं आवे ये भी समस्या आ सके, एटले आनी बात नु भी ध्यान रखो किसान भाई। देखो पशु चिकित्सक थकी सलाह लईने अपने खुरपका आ मुहपका गलघटू नो टीका भी समय ऊपर लगाड़वाय। जे ग्रामीण पशु है इन्हें समतल जमीन ऊपर अपने बांधव है ने जी अन्य पशु है इन्हें थकी अलग बांधव है ताकि कोई पशु हम तुमने लड़ावा या तो इन्हें थकी ग्रामीण पशु नुकसान थी सके, एटले अपन अलग बांधेंगा तो ही व्यवस्थित समतल जमीन ऊपर रही सके। किसान भाई बातें साली रही પણ આજના ટાઈમ હે તો

આપણને ખરપતવારનું સમય ઉપર નિયંત્રણ કરતા તો અચ્છું છે કિસાનભાઈ, કેમ કે આ જે વધારે બળી જાય તો આપણે મહેનત અને વધારે કરવી પડે, એટલે આ છોટી મોટી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. કિસાનભાઈ વાત કરવાની ઘણી ઈચ્છા હતી, પણ આ સોરાનો ટાઈમ પાછો પૂરો થઈ ગયો, આજે તે છૂટા પડે ને કાલે નવી જાણકારી લઈને સોરા ઉપર ફેરી મળંગા. આજે નાનુભાઈનો હાલ આજે આવજો. રામ રામ, રામ રામ.